પણિહારી રા આ કાર્યક્રમ હુણવા વાળી મારી સગડી સખીઓને આપરી આ રેડિયો સખી સુશીલારો ઘણો ઘણો રામ રામ સા સખીઓ આપા આપણે પસંદા કાર્યક્રમ રે માયને આપા સગલી માતા બહેનોરો સ્વાગત કરાહા ની રોજરી ભાતી આજે બી મેં આપ સવારે વાસ્તે નવી નવી જાણકારી રો ખજાનો મેં લેન આયા હા મારી બહેનો આપા રોજ ઇન ટેમ માતે હી મિલા હા ની ઘણી હારી વાતા બી કરા હા ને ઇન્દ્રે સાથે હી બહેનો આપા સગલા રે ધન ભરી થકાન ઉતારના રે વાસ્તે ને મનોરંજન રે વાસ્તે રાજસ્થાની ગીત સંગીત બી હુણાવોલા ને સાથે હી હુણાવોલા આવશ્યક સંદેશ તો સખીઓ મારી ગાંવારી સગડી લુગાઈઓ મારી બહેનો આજે આપા આપ

0: આપણે પસંદા કાર્યક્રમરે માઈને આજે ચર્ચા કરોલા હસ્તશિલ્પની સ્થાનિય કલારે મહત્વરે પારમાઈ તો સખીઓ આપ સગડા હી જાણો હો કે હસ્તશિલ્પને સ્થાનિય કલા કિની ભી સમાજ સંસ્કૃતિ ને દેશરી અમૂલ્ય ધરોહર હોવેલા ની યા સિર્ફ હાથો બન્યોડી વસ્તુ હી કોની હા બલ્કિ ઇન્દ્રે માય સદીઓરો ઇતિહાસ પરંપરા ને કલાકારોરી આત્મા બસ્યોડી હોવેલા ની સખીઓ આપારે જીવન ને સમાજ માય ઇન્દ્ર મહત્વ ને આપા કુછ મુખ્ય બિંદુ રે માધ્યમો હમજોલા જિંદ્ર માય સબસુ પહેલા હે સાંસ્કૃતિક ધરોહર ને પેચોંદરો સંરક્ષણ સખીઓ સ્થાનિક કલા ને હસ્તશિલ્પ કિની ક્ષેત્ર રી સાંસ્કૃતિક પેચોન હોવેલા ની યા પીઢી દર પીઢી હસ્તાંતરિત હોવણ વારો વા જ્ઞાન હા જ્યાં આપણી જડોને જિંદા રાખે હા સખ્યો ઇન્દ્ર માધ્યમ શું પ્રાચીન કહાનીઓ લોકકથાઓ ને પારંપરિક તકનીકોને ભાવિ પીઢીઓ રે વાસ્તે સુરક્ષિત રાખ્યો જાવેલા ની દૂજો હા સખ્યો ગ્રામીણ ને સ્થાનિય અર્થવ્યવસ્થાને મજબૂતી સખ્યો હસ્તશિલ્પ ક્ષેત્ર કૃષિ રે બાદ રોજગાર દેવણા વારો દૂજો સબસુ મોટો ક્ષેત્ર માન્યો જાવેલા ની ખાસ કરીને ગ્રામીણ ઇલાકો માં સખ્યો યા ઉદ્યોગ ગ્રામીણ મહિલાઓને ઘર બેઠા હી સ્થાનિય સ્તર માથે આત્મનિર્ભર બનાણેરો સબસુ મોટો જરિયો હે ઇન્દ્ર માય સખ્યો મોટા કારખાનો રી ત્રયો ભારી મશીનરી યા કરોડો રે નિવેશ રી જરૂરત કોની હોતી બલ્કિ યા સ્થાનિય કૌશલ ને સંસાધનો માતે ફલે ફૂલે હા ની ત્રીજો હે સખ્યો પર્યાવરણ રે અનુકૂળ સખ્યો આજ રે વખત માય જદ દુનિયા પ્લાસ્ટિક ને પ્રદૂષણ સુ પરેશાન હા તો હસ્તશિલ્પ એક બહેતરીન વિકલ્પ હા સખ્યો સ્થાનિય કલાકાર જ્યાદાતર પ્રાકૃતિક સંસાધનો જીગણ માટી બાંસ જૂટ લકડી પ્રાકૃતિક રંગોને સૂતી યા પસે રેશમી ધાગોરો ઉપયોગ કરે હે સખ્યો યા ચીજા પૂરી તરિયા પર્યાવરણ રે અનુકૂળ ને બાયોડિગ્રેડેબલ યાની આસોની શું નષ્ટ હોણા વારી હોવેલા ચોથો હે સખીઓ પર્યટન ને બઢાવો સખીઓ દુનિયા ભર સુ આવણા વારા પર્યટન કિની ભી જગ્યા સુ અનુઠી કલા ને સંસ્કૃતિ ને દેખવારો ને ઉસે આપારે સાથે લે જાવણો પસંદ કરે હે પસે વા ચાવે રાજસ્થાન રી કટપુતલી બંદેજ કલા હોવે યા ઓડિશા રી પટ ચિત્રકારી યા કશ્મીરી પશ્મીના શોલ સખીઓ યા સ્થાનિય કલા હી હા જ્યાં પર્યટન ને આકર્ષિત કરે હે સખ્યો સ્થાનિય બજારો ને બઢાવો દેવે હે પાંચો હા સખ્યો માનસિક સંતુષ્ટિ ને અનુઠોપન સખ્યો મશીનો સુ બન્યોડી ચીજા લાખોરી તાદાતમાં એક જેડી વે સકે હે પણ હાથસુ બન્યોડી હર વસ્તુ આપણે આપમાં અનુઠી હોવેલા સખ્યો દો હસ્તશિલ્પ ઉત્પાદ કદી ભી બિલકુલ એક જડા કોની વે સકે હે ઇન્દ્રમય કલાકાર રી મહેનત વખત ને ઊંધી કલાત્મક હોજ સામેલ હોવેલા જ્યાં ઈસુ ખાસ બનાવે હે ને ઇન્દ્ર સાથે સખ્યો આપારો કર્તવ્ય હા કે આજ રે આધુનિક યુગમય જત પાવરલૂમ ને મશીનો સામાનરી આ બાળ આ રી હે તો ને ઇન્દ્ર સ્થાનિય કલાકારો ને આપારે સહયોગ રી બેહદ જરૂરત હા જદ આપા સ્થાનિય હસ્તશિલ્પ ને બઢાવો દેવોલા તો આપા કેવલ એક વસ્તુ હી કોની ખરીદો હો બલ્કિ એક કલાકાર રે પરિવાર ને ઉંડે સદીઓ પુરાની કલા ને જીવિત રાખવા માં ભી મદદ કરો હો તો સખીઓ આપની ચર્ચા તો આગે યુ હી જારી રાખોલા ને આપની ચર્ચા રે વચરે માય આપારી સગડી માતા બહેનો રે દનભરી થકાન ઉતાના રે વાસ્તે આપા હુણોલા રાજસ્થાની ગીત ને ઊંસુ પહેલા હુણોલા આવશ્યક સંદેશ
1: हेलो
2: राजेश जी मैं पुलिस थाने से बोल रहा हूँ
1: फिर से
2: आप डिजिटल अरेस्ट में हो दूसरे कमरे में जाइए अकेले आपके पार्सल में ड्रग्स मिले हैं लंबे जाएंगे
3: 10 लाख दीजिए बच जाएंगे
4: सर इतने कहाँ से
3: एक लिंक भेजा है अभी प्रोसेसिंग के लिए
2: 2 लाख भेजिए बाकी बाद में
5: 2 लाख क्या हुआ पापा
4: बेटा ये कह रहे हैं कि मेरे पार्सल में से ड्रग्स मिले हैं काट दिया
5: पैनिक मत कीजिए पापा डिजिटल अरेस्ट जैसा कुछ नहीं होता है ये सब फ्रॉड है
4: फ्रॉड
5: पुलिस बैंक आरबीआई इत्यादि के नाम से आने वाले साइबर अपराधियों के फोन या वीडियो कॉल से सावधान रहें उन्हें कोई पैसे ना भेजें और तुरंत पुलिस में रिपोर्ट करें अगर समझदारी नहीं दिखाओगे

0: સાથે કોની રહેવે, ક્યાંકી પ્યાઝ શું નીકળવા વાળી ગેસ રે કારણો, આલુ જલ્દી અંકુરિત વેન ખરાબ હોને લાગે હે. ઇન્દ્રિય વાદે સખીઓ ટમાટર, સખીઓ અગર ટમાટર થોડકા સા કચ્ચા હોવે તો વિનાય કમરા રે તાપમાન માંથી રાખણો ને પૂરી તરીઓ પગ જાણે વાદી ઉસુ ફ્રીજ માં ડાલનો. ત્રીજો હે સખીઓ પક્યોડો ભોજન ને ડેરી પ્રોડક્ટ ની સુરક્ષા. સખીઓ પક્યોડા ખાણો જીકન દાલ સબ્જી ચાવલ બનવારી વાત દો ઘંટા સુ ઘણો બારે કોની છોડનો, ઠંડો હોતા હી ઈસુ ફ્રીજ માં રાખણો જઈજે. દૂધ ને પનીર, સખીઓ દૂધ હંમેશા અચ્છી તરીઓ ઉબાલને ઠંડો ઉણેરે બાદી ફ્રીજ માં રાખણો. પનીર ને લંબા વખત તક હું તાજો રાખવારી વાસ્તે ઉસુ એક કટોરી માં સાફ પોણી માં ડૂબોને ફ્રીજ માં રાખણો ને હર રોજ ઉંદરો પોણી બદલતા રહેણો જઈજે. ફ્રીઝરનો સહી ઇસ્તેમાલ, સખીઓ અગર ઉબિયોળી દાલ મટર યા પસે કટિયોળી સબ્જીયા લંબા વખત રે વાસ્તે સ્ટોર કરની હે તો વિનાય જીપ લોક બેગ માં ડાલને ફ્રીઝર માં રાખણી જઈજે. ઇન્દ્રિય વાદે સખીઓ મસાલોની સુરક્ષા, સખીઓ મસાલો ને હંમેશા ગીલા ચમચ ને ભાપ શું અલગો રાખણો. લૂણ માં સીલન આવણા શું રોકવારે વાસ્તે ઉંદરે માં ચાવલ રા કુછ દાણા ડાલ શકો હો જે અતિરિક્ત નમી ને સોક લેવે હે. પછે સખીઓ અજવાઈન ને દાલચીની, સખીઓ સાબુત મસાલા ચિકન દાલચીની લોંગ ને અજવાઈન આપણે આપમાં પ્રાકૃતિક રૂપ શું કીડાને અલગો રાખે હે ને એનાય કાંચરી શીશીઓ માં ઠંડી ને સૂખી જગહો માથે રાખણી. સખીઓ જરૂરી વાત યા હૈ કે FIFO રૂ નિયમ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. સખીઓ જો સામાન પહેલા ખરીદ્યો હૈ યા પકાવ્યો હૈ ઉનો ઇસ્તેમાલ પહેલો કરનો ને ડિબ્બા ને રિફિલ કરતા હુઆ પુરાનો અનાજ નીચે કોની દબે ઇનરો ધ્યાન રાખણો ને રસોઈની સફાઈ. સખીઓ જઠે ભી રાશન સ્ટોર કરીઓ જાવેલા વન જગ્યાઓ માથે અંધોરો ને સૂકો પણ વેણો ચેજે ને વઠે નિયમિત રૂપ સુ સફાઈ કરની તાકી ચીટિયા ને કોકરેજ કોની પનપે. તો સખીઓ આપની ચર્ચા તો આગે યુંહી જારી રાખોલા ને આપની ચર્ચા રે વચરે માય આપણે સગડી માતા બહેનો રે દનભરી થકાન ઉતાના રે વાસ્તે આપા હુણાવોલા રાજસ્થાની ગીત ને ઉનસુ પહેલા હુણોલા આવશ્યક સંદેશ.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
2: आप भी अपने उत्पाद का विज्ञापन आकाशवाणी पर कीजिए और अपने व्यापार को आकाश की ऊंचाई तक पहुंचाइए. अधिक जानकारी के लिए नजदीक के आकाशवाणी केंद्र से संपर्क करें या हमें मेल कीजिए sales@gmail.com यानी sales@gmail.com पर. हमारे चैनल हमेशा तत्पर, हमेशा सुरीले सफर पर.

પત્રોરે પ્રતિ મિનખોને જાગરૂક કરનું ને પ્લેટેનરી ડિફેન્સ પૃથ્વીરી રક્ષા પ્રણાલી માથે ચર્ચા કરનો હા સક્યો થા સગડાને યો ભી બતા દેવલા કે 30 જૂનરી તારીખ ને ઇતિહાસરી સબસુ મોટી શુદ્ધ ગ્રહ ઘટનારી યાદમય ચુનિયો ગયો થો સક્યો 30 જૂન 1908 ને રૂસ રે સાઇબેરિયામય પોડકા મેનેરિયા તુગુસ્તકા નદીરે પાડે અંતરિક્ષુ આયોડી એક વિશાળ ચટ્ટાન વાયુમંડલમય ટકરાને ફટ ગઈ હતી ને સક્યો ઇન વિસ્ફોટરી તાકત લગભગ 185 હિરોશિમા પરમાણુ બમોરે બરાબર થી ને સક્યો ઇનસુ કરીબ 830 વર્ગ મીલ રે ક્ષેત્રમય ફેલ્યોડે 8 કરોડ પેડોને પૂરી તરહ તબાહ કર દિયો થો ને રાહતરી વાત યા થી કે વા ઇલાકા નિર્જલ થો ઇન વાસ્તે માનવી નુકસાન કોની વિયો સખ્યો ઇન દિવસને શરૂ કરવાનું શ્રેય કિની એક સરકારી સંસ્થાને કોની બલ્કિ વૈજ્ઞાનિકોને અંતરિક્ષ પ્રેમીઓરે એક સમૂહને જાવે હે ને ઇનરો સંસ્થાપક મશહૂર રોક બેન્ડ ક્યુન રે ગિટારિસ્ટને ખગોલી ભૌતિકવિદ ડોક્ટર બ્રોઇન માય અપોલો 9 રે અંતરિક્ષ યાત્રી રસ્ટ્રી શ્રીકોટ ફિલ્મ નિર્માતા ગ્રીક રિચર્ડ્સને B612 ફાઉન્ડેશનરી અધ્યક્ષ ડેનિકા રેમી ને મિલને ઇન્દ્રી શરૂઆત કરી સક્યું સંયુક્ત રાષ્ટ્રની માન્યતા ડિસેમ્બર 2016માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભારી આધિકારિક તોર માથે પ્રસ્તાવ પારિત કર હર સાલ 30 જૂનને આંતરરાષ્ટ્રીય શુદ્ધ ગ્રહ દિવસની રૂપમાં મનાનેરી ઘોષણા કરી ને પહેલો આધિકારિક યુએન શુદ્ધ ગ્રહ દિવસ 30 જૂન 2017ને મનાવ્યો ગયો હતો ને સખ્યો ઇન્દ્ર મહત્વને ઉદ્દેશ્ય જાગૃતતા બઢાનું સખ્યો આમ જનતાને સરકારોને યા બતાણો હા કે પૃથ્વી રે નજદીકી કુણ સા ખતરા મંડરા રહ્યા હે ને વૈજ્ઞાનિક તકનીકને બઢાનું સખ્યો અંતરિક્ષ એજન્સીઓને એડો મિશનરે વાસ્તે પ્રેરિત કરનો જે શુદ્ધ ગ્રહરો રાસ્તો બદલ શકે જીકણ કી હાલીમાં નાસારો DARTમિશન સફળ વ્યો થો વૈશ્વિક એકતા સખ્યો યદી ભવિષ્યમાં કોઈ મોટો શુદ્ર ગ્રહ પૃથ્વીરી ઓરું આવે તો ઉનસુ નિપટને વાસ્તે સકળી દુનિયાને એક સાથે મિલને કોમ કરનું વેલા ને સખ્યો અભી આપા હોશિયા વેલા કે આ શુદ્ર ગ્રહ કાઈ હા તો સખ્યો યા લગભગ 4.6 અરબ વર્ષ પહેલા આપારે સૌર મંડળે નિર્માણ રે વખત બચિયોડી ચટ્ટાની અવશેષ હા તો સખ્યો આપા વાતા તો અભી ઓર ઘણી કરવા ચાહો પણ કાઈ કરા અભી જાવારો ટેમ વેગ્યો હા ને ઘડીરી ટિકટી કરતી સુયા કેવે હે કે ભી ટેમ વેગ્યો હે આપ સબસુ વિદા લેવને રો તો સખ્યો અભી આપ દો ઇજાજત આપરી રેડિયો સકી સુશીલારુ ઘણો ઘણો રામ રામ સા